ਤਨੁ ਨ ਜਾਤਕ ਨ ਪਾਤਕ ਨ ਮਿਤ੍ਰੰ ਨ ਮੰਤ੍ਰੇ ਨਮੋ ਏਕ ਤੰਤ੍ਰੇ ਨਮੋ ਏਕ ਤੰਤ੍ਰੇ ન ધર્મ ન ભર્મ ન સર્મ ન સાકે ન ભર્મ ન ચર્મ ન કર્મ ન બાકે ન સતરંગ ન મિત્રંગ ન બુદ્ધ